0: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો અમારી સાથે સાથે દરરોજ 10 થી 11.
1: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
2: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જે અહીં કે અહીંથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 3 ઓક્ટોબર અને સ્ટુડિયો નીકળ્યામાં 10:01 થઈ ગઈ છે. ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો શ્રોતાઓ, કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. કહેવાય છે ને ભાઈ, સમયની સાથે સાથે જ્યારે આપણે ચાલતા શીખીએ ને તો વાતો ખૂબ સ્પષ્ટ સમજાવા લાગે છે. જ્યારે આપણે ટાઈમની સાથે ચાલીએ છીએ ને તો ટાઈમની સાથે ચાલતા ચાલતા આપણે વાત કરીએ તો ભાઈ આપણે દરેકની દલીલ

તી તો લઈએ છે એની સાથે સાથે સંબંધ નિભાવવાની પણ અને સંબંધ નિભાવવાની સાથે સાથે ભાઈ દરેકને ખુશ રાખવાનું પણ શક્ય નથી હોતું એટલે આપણે કહેવાય ને ઈચ અને એવરીવનને દરેક વ્યક્તિને આપણે ખુશ તો નથી રાખી શકતા પણ આપણે સંબંધને સાચવવાની જરૂરથી કોશિશ કરીએ છીએ તો ચાલો આજે શનિવારનો દિવસ છે આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ ભાઈ હનુમાનજીના ચરણોમાં ને કહેવાય છે ને હનુમાનજી છે તે ભાઈ સંકટ દૂર કરનારા છે તો ચાલો હનુમાનજીને આપણે પ્રાર્થના કરીને તમારા બધાના સંકટ જો હોય તે દૂર થાય એવી જ આશાની સાથે ચાલો એક સુંદર મજાનું ભજન આપણે લઈ લઈએ હનુમાનજીના ચરણોમાં

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગાડીમાં 10:11 થઈ ગઈ છે. આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારે અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી કાર્યક્રમની મજા માણતા આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાના આગલો ગરબો લઈ લઈએ. ભાઈ આશા ભોસલેના અવાજમાં લેવામાં આવેલો, કારણ કે આપણે કહીએ તો ભાઈ ગુજરાતીઓનો નવરાત્રિનો પર્વ ને આપણે તો વેઇટ કરતા હોઈએ છીએ, એટલે કે પિતૃપક્ષ હમણાં ચાલી રહ્યા છે ને 16 શ્રાદ્ધ નવનો અર્ધારે. તો ભાઈ સન્ડેથી એટલે કે રવિવારથી 11 ઓક્ટોબરથી ભાઈ

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. સ્ટુડિયો ગ્રીનમાં 10:18 થઈ ગઈ છે અને હું છું અમિતા. તાજે અમે તમારા માટે થોડા જૂના અને નવા ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. તો શ્રોતાઓ જ્યારે વાત કરી છે, ભાઈ દુનિયાની સૌથી મોટી સંપત્તિ એટલે ખબર છે શું છે? ભાઈ મનની શાંતિ. જ્યાં સુધી મનની શાંતિ નથી મળતી ત્યાં સુધી આપણી હેલ્થ પણ નથી સારી રહેતી. એટલે કહેવાય ને કે જ્યારે મનની શાંતિ હોય છે તો બધું વ્યવસ્થિત અને સારી રીતે ચાલે છે. જરૂરિયાતો ઓછી રાખે ને જ્યારે આપણે અપેક્ષા બીજા પાસે રાખવાનું ઓછી રાખવાની. આપણી જરૂરિયાતો ઓછી હોય છે અને આપણે અપેક્ષા વધારે આપણે બીજા પાસે રાખીએ છીએ. ના, અપેક્ષાઓ બીજા પાસે રાખવા કરતાં આપણે પોતાની ઉપર ડિપેન્ડ રહેવું વધારે સારું છે. એટલે કહેવાય ને અપેક્ષા રાખવાનું બીજા પાસેથી બંધ કરી દો અને તેનો આભાર માનો અને નથી એની ચિંતા મત કરો. જે નથી એની ચિંતા કરવાની કંઈ જરૂર નથી, કારણ કે જીવન જીવવાની સાચી મજા તો ભાઈ આપોઆપ જ મળી જાય છે. એટલે લાઈફ જ્યારે આપણે જીવવી હોય ને તેની મજા તો આપણને ઓટોમેટિકલી જ મળી જાય છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે લાઈફ કેવી રીતે જીવ્યા છે. એટલે કે કોઈના ઉપર આશા રાખવાની નહીં અને કોઈના ઉપર અપેક્ષા પણ ના રાખવાની. જ્યારે અપેક્ષા કોઈના પર રાખવાની આપણે જ્યારે બંધ કરીએ છીએ ને ત્યારે લાઈફ આપણું ઇઝીથી અને સારી રીતે આપણે જીવી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લે આઝા ભોસલેના અવાજમાં લેવામાં આવેલું.

આગામી ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો શ્રોતા જ્યારે આપણે વાત કરીએ છીએ સાચી વાતની અને સાચા રસ્તાની, જ્યારે આપણે સાચી વાતની સાથે ચાલીએ છીએ ત્યારે ઓટોમેટિકલી જ આપણને સાચો રસ્તો પણ મળી જાય છે. એટલે કહેવાય ને, જ્યારે સાચી રાહ પર આપણે ચાલતા હોય છે તો આપણને વારંવાર કોઈ વ્યક્તિ સાથે જ્યારે આપણે વાત કરવાની હોય તો વિચારવું નથી કરવું પડતું કે આપણે શું વાત કરવાની છે. જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ, ખોટું બોલીએ છીએ ને, ત્યારે આપણે વારંવાર સોચવું પડે છે કે ભાઈ આ વ્યક્તિ સાથે શું આપણે લાસ્ટ ટાઈમ મળ્યા હતા ને વાત કરી હતી ને. એટલે કહેવાય છે ને, જ્યારે સાચા રસ્તાની સાથે સાચી સાચી વાતો આપણે પર ચાલીએ છીએ ને, તો આપણે બિંદાસથી રહીએ છીએ ને આપણા મન પર એટલો બોજ પણ નથી રહેતો કે આ વ્યક્તિ સાથે આપણે નેક્સ્ટ ટાઈમ શું વાત કરી હતી ને હમણાં શું વાત કરવાની છે. તો ચાલો ભાઈ, ગુજરાતી ગીતોની મજા મારતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈને ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવ્યું 2025 નું ભાઈ ચેતન દનાણીના અવાજમાં.

શ્રોતા મિત્રો, જ્યારે આપણે વાત કરીએ છીએ ને તો ભાઈ ચિંતાની, તો ચિંતા છોડો ભાઈ, ચિંતા એવી વસ્તુ છે ભાઈ, એવું છે કે લોન લીધા વગરની આવી જાય છે ઓટોમેટિકલી. એટલે કહેવાયને ચિંતા ના કરો, ચિંતા કરવાથી ભાઈ હેલ્થ પણ ખરાબ થાય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આપણે સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ભાવિન ભણસાલીના અવાજમાં.

બસ ભાઈ આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ઐશ્વર્ય મુજબદારના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.